0: આપણે 8-15 દાડા બાદ ઉગે નહીં ઉગે એ ફેર સમસ્યા આવે, એટલે એ સમય બી સલો જાય. ને ખાસ કરીને જે આપણે મોગા ભાવની સીજ આપણે લાવીને પહેરી રહેતા કહા તો એ બી આપણને માથે પડી શકે. એટલે ખાસ કરીને જે બી વીજ લાવી રહેતા કહો એનું ધ્યાન થકી લઈને આવે. ખાસ કઈ દુકાન થકી લાવી રહ્યા એનું પાકું બિલ બી લઈને આવે, કેમ કે આપણે કઈ બી સમસ્યા આવી શકે કે ના ભાઈ ઉગી જાય તો ઠીક હૈ, કઈ દિક્કત નહીં આવે. નહી ઉગે ફળ સબ્જી અનાજ વગેરે તો એવી રીતે આપણને દિક્કત આવે, કઈ રીતે આપણે ભાઈને કહી નહીં શકા. ને એનું દુકાન થકી આપણે એનું પાકું બિલ લઈને આવંગા તો આપણે પાસે સબૂત રહેગા કે ના ભાઈ તારી દુકાન થી સમય આ લઈ ગયો તો ને આમને આ સમસ્યા આવી રહી હૈ. એટલે આપણે એની વાતોનું ખાસ કરીને ધ્યાન રાખીએ, કેમ કે આજે નાની નાની વાત અહી આપણે જલ્દબાજી ભૂલી જાઓ ને આપણે આ સમય ખાલી પડે તકો હોય, આપણે એટલું કામ બી નથી. જો એ ભાઈ એ મોગ વગેરે શાકસબ્જી વગેરે કર રાખ્યું હોય એની તૈયારી મેં હાર હંબાર કરવામાં લાગ્યા હતા કઈ, પણ જેને ઘઉં હે મક્કી વગેરે કર રાખ્યા હતા તો ખેતર ખાલ થઈ ગયા, એની તૈયારી વગેરે બી થઈ ગઈ હૈ. તો આપણને આ સમયનું વિશેષ ધ્યાન રાખીને આ કામકાજ કરવું હોય. ને જે બી કામ હે જલ્દબાજી બી નહીં કરી, કેમ કે દેખો આપણે જલ્દી પાણી બી આવી રહ્યું હોય તો સબ ભાઈ વિચાર કરી દે કે ના ભાઈ આપણે તો પાણી પડી ગયું અને આપણે પહેરવાનું કામ બી કર દો. પર હવે એમ નથી કે ભાઈ જરૂર લગાતાર આપણે પાણીની થોડી વાર બી હે, પર હવે આ પાણી મોસમનું કઈ જાય નથી કે ભાઈ કેવી રીતે પડી જાય કેવી રીતે નહીં આવે તેવી રીતે સમસ્યા આવે. આપણે જલ્દબાજીમાં આપણે અચ્છું પાણી પડી ગયું 2-3 દાડા લગાતાર તો આપણે પહેરી દીધું ને વાય પાણી નહીં પડ્યું તેવી રીતે આપણે એ જે બીજ નાખી દંગા તો ઉગે નહીં ઉગે. ને પછી આપણને ગરમી બી ખૂબ પડી ચૂકી હે તો ગરમીને કારણે જે બીજ વગેરે હે એમને બી કોઈ નુકસાન થવાની સંભાવના થઈ શકે. એટલે આપણે સમયને ફસલ ચક્રને અનુસાર આપણે કામ કરંગા તો બઢિયા રહેગા. દેખો આટલો સમય તો નીકળી ગયો અને 8-15 દાડા મેં હજી જે પાણીની સિઝન હોય આપણે કહો કે 15 જૂન બાદ આપણે અહીં ખરી પાણી આવે કરે તો આપણે એને બાદ જ એનો વિચાર કરીને પછી એનું પહેરવાનું કામ કરે, કેમ કે આપણે જે પાણી પડી રહ્યું તકું હોય લગાતાર આવ્યું કે નહીં આવ્યું એનું બી આપણે નથી કહી શકતા. એટલે ખાસ કરીને એની વાતનું ધ્યાન રાખી જલ્દબાજી નહીં કરે, કેમ કે જલ્દબાજીનું કામ આપણને નુકસાનવાળું હોય ને આપણે જરા સી બી લાપરવાહી કરી દીધી તો એને કારણે આપણે ફસલ વગેરેમાં આપણે બીજ વગેરે સવાળી સમસ્યા આવી શકે. ને દેખો આટલી મોગવા ભાવની સીજ લઈને આવો ને પછી કઈ તરહની સમસ્યા આવે તેવી આપણે મન દુઃખી થાય કે ના ભાઈ મેં આટલી મોગવા ભાવની સીજ લઈને આવ્યો મારે આમ થયું બીજા વખત પહેરવું પડ્યું. હર તરત કે આપણને ધ્યાન રાખીને કામકાજ કરે સબ આય પાય વાળા કિસાન ભાઈ બહેને જે બી આપણે ખેતીવાડી પરિવાર હે ખેતરનો આસપાસ જે ખેતરનો જે બી ભાઈ પહેરવાનું કામ કરી હાથે હાથે પહેરી હું ફસલ અનાજ વગેરે પહેરી ગયા કહી એક વિચારથી કે વિચાર વિમર્શ કરીને કામકાજ કરંગા તો અચ્છું રહેગા. કેમ કે કોઈ બી ફળ સબ્જી અનાજ વગેરે આપણે ઉગાડા તો એ ખરકી હોગા તો આપણને દેખરેખ મેં ટાઈમ એ ખરકો લાગેગા નહીં તો આગળી પસાર પહેરવા ઉગવામાં બી ટાઈમ લાગે. એટલે એની વાતોનું ધ્યાન રાખે ને ભાઈ બહેન દેખો વાતો તો ઘણી કરવાની ઈચ્છા હતી પણ આ ટાઈમનું માન રાખવું પડે. આજતા આપણે સુટા પડા ને અગલા કાર્યક્રમને ફેર મળંગા. રામ રામ રામ રામ.
1: अभी हमारी श्रोता धर्मिष्ठ बहन से खेती की जानकारी सुन रहे थे. कार्यक्रम खेती में बात के अंतर्गत ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है FM 101.3 MHz पर. प्रातः के 6:50 हो चुके हैं. आइए श्रोताओं अब आपको सुनवाते हैं आदिवासी लोक संगीत. आदिवासी लोक संगीत के अंतर्गत आज हम आपको सुनवाने जा रहे हैं रतनलाल झालोरा से कुछ लोक गीत. आइए श्रोताओं सुनते हैं.

ગ્રામ ભારતી સંભાળા સગલા શ્રોતાવાને કરસાભાઈ બહેનોને ઓર દૂર દરાજ ગામ ઢાણીને ચોપાલ સુનતી મારી સગલી સખી સહેલિયા ભીણા ઓર ભાઈલિયાને મધુ નાયકરો ઘણો મોકલો રામ રામ સા માં કા આંચલ મેં છુપ્યો હૈ જીવન રો પ્યાર માં કા આંચલ મેં છુપ્યો હૈ જીવન રો સારો પ્યાર માં સ્વસ્થ તો સ્વસ્થ રહેસી પરિવાર અર સંસાર શ્રોતાવા આજ મેં અશા વિષય માથે આપસે વાત કર રહી હું જો કે હર પરિવાર હર માં અર હર નવજાત શિશુ કા સ્વાસ્થ્ય સે જુડેડો વિષય હૈ ઓર વો વિષય હૈ જનની સુરક્ષા યોજના માં ઓર બચ્ચા કા સ્વાસ્થ્ય કોઈ ભી સમાજ હો યા કોઈ ભી પરિવાર હો ઉનકી ખુશહાલી કો આધાર હુયા કરે હૈ ઓર એ ઉદ્દેશ્ય ને લેર હી ભારત સરકાર જનની સુરક્ષા યોજના શરૂ કરી હૈ તાકી આપને અઠે હર ગર્ભવતી મહિલા ને સુરક્ષિત પ્રસવ મિલ સકે ઓર સાગે હી માત્ર અર શિશુ મૃત્યુ દર હૈ ઉકે માયને કમી આ સકે અગર આપા એ યોજના કી થોડી ઓર વિસ્તાર સે વાત કરા તો આપા સબસે પહેલે જાણ લ્યા કે જનની સુરક્ષા યોજના કાઈ હૈ જનની સુરક્ષા યોજના ભારત સરકાર કા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન કે અંતર્ગત સંચાલિત એક મહત્વપૂર્ણ યોજના હૈ ઓર અગર આપા એકી શરૂઆત કી વાત કરા તો એકી શરૂઆત વર્ષ 2005 મેં કરી ગઈ હી યા તો વાત હોગી કે જનની સુરક્ષા યોજના કાઈ હૈ અબ આપા વાત કરલ્યા કે એકા જો મુખ્ય ઉદ્દેશ્ય હૈ વે કાઈ હૈ તો એકા મુખ્ય ઉદ્દેશ્ય કે માયને જો ગર્ભવતી મહિલાઓ હૈ વાકા સંસ્થાગત પ્રસવ કે તાઈ પ્રોત્સાહિત કરવો એ યોજના કો મુખ્ય ઉદ્દેશ્ય હૈ પ્રસવ કે દૌરાન હોબાળી જો જટિલતા હૈ બીને કમ કરવો માત્ર મૃત્યુ દર ઓર શિશુ મૃત્યુ દર જો કે આપને અટે બહોત જ્યાદા હૈ બીને કમ કરવો બી કમાઈ મે કમી લાવો યા ઈ યોજના કી એક ખાસ બાત હૈ યા યુ આપા યા કેલા કી ઈ યોજના કો એક મુખ્ય ઉદ્દેશ્ય હૈ સાગે હે જો આર્થિક રૂપ સે કમજોર પરિવાર હૈ તો 80 પરિવાર કી જો મહિલાઓ હૈ માને સહાયતા પ્રદાન કરવો ભી ઈ યોજના કો ખાસ ઉદ્દેશ્ય હૈ ગેલ કી અગર આપા વાત કરા તો ગાંવ ઢાણી મે આજ ભી જો પ્રસવ કરાવા કી જો પરંપરા હૈ વા ઘર મે હી પ્રસવ કરાવા ને પ્રાથમિકતા દેવે હૈ જેસે કી માં ઓર બચ્ચા દોનો કા સ્વાસ્થ્ય પર ખતરો મંડરાવે હૈ તો જનની સુરક્ષા યોજના હૈ યા આપણે જો ગાંવ ઢાણી કે માયને રહે વાળી મહિલાઓ હૈ તો આશા સહયોગની કા માધ્યમ સુ અસ્પતાલ મે પ્રસવ કરાવા કી બાત ને બડાવો દેવે હૈ લોગા મે જાગૃતતા ફેલાવે હૈ ઓર ઈસુ ઈ સ્થિતિ કા માયને કાફી હદ તક સુધાર દેખ્યો ગયો હૈ અબ આપા વાત કરલ્યા કી ઈ યોજના કા લાભ કાઈ કાઈ હૈ તો એ યોજના કે અંતર્ગત જો ગર્ભવતી મહિલા હૈ બાને સબસે બડો તો મોટો મોટો ફાયદો યોઈ હૈ કે એક માયને આર્થિક પક્ષ જા કો કમજોર હો ગયે હૈ જો ગરીબ પરિવાર હૈ નિમ્ન પરિવાર હૈ જા કી આઈ ચોકી કોને

0: ઉપયોગ કરંગા તો આ જૈવિક ખાતર નાખવા થકી આ ભૂમિની સ્વાસ્થ્ય અને જલ ધારણ ક્ષમતા બી બઢી શકે કિસાનભાઈઓ, ને એનું માનવ ઓર પશુ સ્વાસ્થ્યની રક્ષા બી થઈ શકે. અને જૈવિક દેખો કિસાનભાઈ, આનું રાસાયણિક ખેતી થકી આ ફસલમાં ઝેરીલે કંઈ અવશેષ રહી જાય, કઈ પ્રકારની આ ગંભીર બીમારીએ બી આપણે લાગી શકે. એટલે આ જૈવિક થકી જે પૌષ્ટિક અનાજ, સ્વાસ્થ્યવર્ધક અનાજ પાસું આપણને અચ્છું પેદા થાય, એટલે આ જૈવિકનું ભાઈ વધારે આપણને કામમાં લેવું હોય. જૈવિક ખાતર થકી લાગતમાં કમી ને કિસાનભાઈના આયમાં બી વૃદ્ધિ આનંદ થાય કિસાનભાઈ દેખો, ને જૈવિક ખેતી થકી વધારે ખર્ચો બી ન લાગે. કમ ખર્ચામાં પણ જે આ ખાતરનો પૈસો લાગે, દેખો આનંદ યુરિયા હે, ડીએપી હે, તેનો આપણને પૈસો લાગે. કારણ જૈવિક જે આપણે પશુ હિ ગીરે ગોબર વગેરે તો એનું કામ લઈ શકે. પેડ પૌધાની પત્તીએ હે, કોઈ સબ્જીના પત્તીએ થકી બી આ જૈવિક ખાતર આપણે બનાવી શકે. જૈવિક ખેતીમાં જૈવ વિવિધતાનો બહુ બઢાવો થઈ શકે, અને જૈવિક ખેતી થકી કિસાન મિત્ર કીટ જે કેશુઆ હે, આ પક્ષી સૂક્ષ્મ જીવ હે, સુરક્ષિત આના થકી રહી શકે, જેને થકી પ્રાકૃતિક સંતુલન બનવું થકું રહે. કિસાનભાઈ, જૈવિક ખેતી થકી ભૂમિની નમી બની થકી રહેગા, આને થકી આપણને વધારે બાર બાર સિંચાઈ કરવાની બી આવશ્યકતા વધારે નહીં પડે. એટલે કિસાનભાઈઓ, જૈવિક ખેતી અપનાવવા થકી અચ્છું હે. આપણાનું બે ત્રણ પશુ બી ગાય ભેંસ રાખી લઈને એનું ગોબર એકઠું કરી બી આપણા ભાઈ બનાવી શકે. આનામ ગડ્ડો રાખીને કેશવા જી એને નાખી દંગા તો એને થકી આ એક સાલ ડેઢ સાલમાં તૈયાર થઈ જાય. કિસાનભાઈ વાત ચાલી રહી, પણ આજે રમતુબેનની વાત હે, એ હું ને પસા ગાડી વાતે કર.
1: રામ રામ.
2: આપનું નામ?
1: મારું નામ રમતુ.
2: કયા ગામ ના હો તમે?
1: હિનાળા નો જે.
2: હિનાળું કઈ ભરાય?
1: કેમ
2: ને
1: મામા વિશે થઈ કે કોઈ આપડે એવું ભરિયા ને પાકતો ને સમાસાનો પાકતો ખાતા અને એમ કરીને મેસ્કોલેજ નહીં નામ આવી હતી છે, પણ હું અમે પણ વાને જે થોડુંક ઘરે કામ કરતા અને આમના અમના અમે.
2: રમતુબેન, આ તમને પાણી ના મને વિચાર થયા બેન થકી આજે વાત કર થોડીક એમ કરી, તો થોડીક અમે વાત કરવી સહ. રમતુબેન, આપ ઘણો હોશિયાર દેખાઈ રહ્યો થકો, તે ખેતીવાડી કરો તો તમે નહીં? ખેતીવાડી માં મને ખાસ કામ શું કરો, કામ કરો તમે?
1: ખેતીવાડી ખેતરામાં કોઈ કોઈ હેડા સાફ કરવા બહુ જરૂરી અમારે હેડામાં બોલે પડે અમારે બોકરો કોઈ ખાય કે
2: સહી વાત
1: તો એ અમે સાફ કરો સેવો કરો પછી એને અમે સંભો
2: જલાવી દો ને?
1: હા,
2: જલાવી દેવું જરૂરી છે.
1: ડાઈ આવે કોઈ પોતાને નુકસાન થાય એમ કરીને અમે એવા કામ અમને કરી રહ્યો છે, કાંક હેડો ફૂટી જોઈએ, કાંક પાણા રણવાય.
2: ભાઈ, આ પાણી પહેલા ઈ કામ કરવું જરૂરી છે, કેમ કે આ પાણી પહેલા ઈ મિટ્ટી ના કરતા અચ્છું રહેતા
1: એમ કરીને ઈ કામ હવે સફાઈ સાફ ને કરવા તો ફસલ બગીને બગડે એમ.
2: અચ્છા,
1: હા,
2: એને સફાઈ

0: મુરુ અમારું મુરુ
1: બઢિયા દૂધ આલે ને કેટલું દૂધ આલે
0: દૂધ આલે મારા પાંચ લીટર
1: પરંતુ બેન બાઈએ ને ખાસ કરીને દુબા આગળ થકી તો ઘણા ફાયદા નહીં
0: ફાયદા ને બાઈએ મેં એવું નકળી તે ફાયદા મળે આપણા દેશી ઘી ખાવા મળે
1: અચ્છા
0: દેશી દૂધ ખાવા મળે ખાટીસા આપડે વિવાહ થઈ ગલાસમ ફરી ભરી નીકળ્યો મસાલા નાખી નાવે લોકો ભૂલી
1: ઘરનો આપ જે ખાદ્ય પદાર્થ હોય આપ પશુ રાખવા થકી શુદ્ધ મળે
0: શુદ્ધ મળે
1: તમે ગીરા પાસે ખો કે વિશુદ્ધ
0: અમે અમે ખા એટલે અમારું બાસત રહે કે તમે જશો બી
1: અચ્છા
0: સતરે અમારે તે તસે વિશ્વાસ હૈ
1: ચાર પાણી કરો બસ
0: હા ચાર પાણી કરો ને અમારે બાજરી કરેલી રે આપડે અમારે બાજરી કરેલી રે ફેર હિયામાં બરસી કરા
1: વાટા વગેરે બી હલવા પડે એના વાટા હલો
0: ગૌ હાલ જવ હાલ પાતરિયા હાલ મિક્સ કરીને અમે હાલ
1: અચ્છા હા વાટો હલવો થકી દૂધ ની માત્રા બળે ને
0: માત્રા બળે ને ફેટ માં આવે
1: અચ્છા
0: હા એમ થકી ફેટ બળે આપડે ડેરી માં ચાલ આપડે સાત આણંદ મકાન બીજે કે એ જ્યાદા આવે
1: ખરી વાત છે રમતુબેન રમતુબેન એક ખાસ કરીને અમે જાતે જાતે મોટો શબ્દ વાત કરી હલો કે પશુ ને ખાસ કરીને મહલા બાબુ થકી ફાયદો થાય દે
0: ફાયદો તો મળે ખરે દૂરે હબુ હબુ આવે હબુ થકી જી લાડવો પડે એને બે ટાઈમ ત્રણ ટાઈમ પાણી બતાડા અમને ઉનાળા પહેલા સુધી આપડે આપડા જેમ સાપ પીવું છે એમને એમને પહેલા ખાણા લો ઉઠીને દૂધ કાઢીને પાંચ વાગે ઉઠે આણે ખોટા પેલા ખોટા બદલીએ પછી ખાણા લઈને પાણી પણ પાણી પણ પછી એને સારા નાખો સારા નાખી દસ વાગ તમે ફેર એને ઢીલાડો
1: અચ્છા દેખભાલ કરવી જરૂરી
0: માત્ર જૂન ની બેહી શકે માપ ને બેહી શકે
1: સાફ પાણી પડતો
0: સાફ પાણી મોટર બી અમારા નાખી મોટર વધારતા
1: સારી વાત ભાઈ ને બહેને તો મને પાસે આવારા પશુ છોડી દીધું પાસે નદી માં ગંદુ પાણી પીજે તેને બદલે કાંઈ બે શબ્દ કેવું જરૂરી બેસ રાખવા જરૂરી
0: ઘેરા રાખવા આપડે કોઈ બી છૂટે કે ને સારવા હે આપડે હાથે લઈ જઈને હાથે પાણી પાડીને હાથે લકડી હિજા ઘુમાડી દેવો આપડે હેડે હે મારા આપડે દગા આપડે વાળી રહી તે લઈ જાઓ
1: સારી વાત
0: હાથે લઈને પાછા લાવીને આપડે જા પાણી ડ્રમ તરી લો એ પાજે આવે
1: આ છૂટી ને છોડવા ને ગંદુ પાણી પી જેમ હંતુબેન અમને મોટો શબ્દ વાત કરી લો કે આ જે ગાભણ પશુ એને ખાસ કરીને દેખભાલ અચ્છા
0: ખડાખોડી જગા ને જુએ એ ખરખી જુએ અને એને જેમ દાડા ને રતા દે કે એમ એને ખાવા થોડો કમ કરવો
1: બિલકુલ રમતુબેન આ ઉભર ખાબડ જમીન માં પશુ ને બાંધ
0: બેચારા
1: તકલીફ આવે
0: તકલીફ આવે ઉલટા પલટી થઈ જાય
1: કબૂલો જી ગયા ભાઈ સહી
0: બોલે થોડા એટલે તને કે જે માલ રાખે કે પશુ એને ધ્યાન રાખવી પડે
1: બિલકુલ
0: કે એને દસ દાણો ઢીકા આપડે મારે ટી કી કેમ બેઠી માર ગાય કી કેમ બેઠી માર બકરી કી કેમ બેઠી ઘુસાઈ ગઈ એક નથી ઘુસાઈ
1: સહી
0: તો રાખો જાણકારી રાખવી પડે
1: દેખભાલ જરૂરી બચ્ચા ને પાછો કઈ તકલીફ આવી
0: જાય
1: એકદમ અચ્છી વાત કરી રહ્યો મેં આ દૂધ વાળ કાઢતી વખત બી છોટી મોટી ધ્યાન રાખવું પડે વાત કે
0: આપડે રમાજો પડે ને કે ફટાઈ જાય દૂધ
1: અચ્છા
0: સામા સા બનાવવા પણ તો એમ તે બકે ઠાંબડા સરફ થકી માજવા છે અને કપડો આપડે સહી કપડો એના પણ લઈ નાખવો ઠાંબડો બસ દૂધ કાઢવું આપડે બઢિયા ત્યારે એને દૂધ કાઢીને પછી આપડે અલમારજી રે કોઈ ટાકવાનું રે એમ એમ નવા માગ પડી જાય કોઈ મસરો પડી જાય કોઈ એનું સાફ સફાઈ જાય
1: બિલકુલ
0: ઈ કસરા કોઈ બહેન છે તો કોઈ મીઠી સોડે એમ ધોવે કે તો એ વાણી લા બેલુટિયા વાણી લા દાલોટિયા પાણી લઈને એને પૂરે ચાર આસળ તો
1: અચ્છા
0: તો પછી આપણે દૂધ કાઢા અમે
1: બિલકુલ ભાઈ આપે તો એકદમ અચ્છી વાત કરી રમતુબેન તો અમને જાતે જાતે આપ મળ્યો અમને બહુ ખુશી થઈ રમતુબેન લાગ્યું રમતુબેન તમારી વાત
0: અમારે બઢિયા લાગી તમારી વાત
1: ના મેં બાઈએ એને કરવા શરીર ઉપર કઈ નુકસાન પાછું
0: બાઈએ એને બુદ્ધિ કમ તે નશો બાઈએ ને કરવો નશો એ કે બાઈએ નશો કર્યા હતા કે દવાખાનામાં બાઈએ શું કામ નશા જુગે
1: અચ્છા
0: બાઈએ ઘણી ઘરી દીધી રીમલ ખાય ગુટકા ખાય એમ નશા કરી દીધી
1: નશો ન કરવા
0: જોઈએ ન કરવા જોઈએ
1: નશા તો